0: શ્રોતો, આપણે એક તાહત કાર્યક્રમ ગાતા રહે મેરા દિલ એફએમ બેન્ડ 101.7 મેગાહર્ટ્ઝ વર આકાશવાણીચા છત્રપતિ સંભાજીનગર કેન્દ્રાવર.
1: બહાર સે કોઈ